0: sorgun lobchin wolgi sorgun loblang ge girgin chemu gen dahi donjol la yin ya dina shuni ge girgin dahi donjob ge lorji ga thong thong ga chikta karjil dahi donjob sorgun chakar ki sorgun lobchin wolgi sorgun loblang ge girgin chemu sorgun banum ba tang banum bi in zaptun girgin ajayong tongli ge sorgi sartulun jom ma tang shangchin khanun jom ajay khubran ba tang shangchin bi chari ge shamji ge lij li ge rang jin den jing yin zin tang namil che sang cho ge go chul shamji so chal ge lang gon zin tang nyam shi shi yong Lopsu lopchik ki lezhi mantang jaji lopchik goshchul shimjik su chilhagin gondzin tang. Zamchi la li ki rangzhin garlik tang nginzin shimjik tang. Wajag insim ki mantang jaji ngoshchul dordi su huichab chilhag bachin tang. Rizhung shatsim la wajag sorik zhung da li ki rangzhin ki garlik tang di kachi lakshay ba su zhab chilhag binyong. Shimjik kapshuk na namil cesang rik ba tang jaji tamung detang shimjik yin.
1: Demo
0: girgin tena girgin an sonjida shawar and the testing it on the lens and the jan the tongue and ye and is a tight on good kilum de pem no yank pani quatin chasing the ingirgin. Did another girgin tena girlins in the Nagor Jan Galanjin in that I'll hope chin girgin girl hope to shape of second on the cranny pine. The niggin and sonjina chul hope ching girgin ilo mangorok hope to shape tongue and dilakan and yam yung in nanja tashito in nanja mampurio gitjanger then girlins in the Nagatal hope ching girgin girl hope to shape of second on the cranny pine the go to Javiomo. Adinada, a cherung, tumor in Jinada, Girding Lirkan Dani, Luch Mosin Gorsons Gitani, Girgin and Sonjinati Tartago, the Girding Lirkan de Leonatina, Girding Likandi, that's in the Uganda Yok, Dingit and Girding Tumor Cabdarina.
1: Oh, yeah, Dina Tumor Tangaranilla, Turing your clean singer, the Taug, the Hose Chumbala, and I've got in Chichi of yours.
0: Tiji Chigit,
1: Dina. Deranga langjinda da thoching gigen ge thochu ge shete kur tamo gare tena langjin di nang ge da da chizina chukun do chinde thoma dang arim ni ge da long u ni khirang ge thochu sinu ge da nyang yong zena chukorang gen do chu
0: imba
1: de thumal de ni se chi ze yes
0: la so
1: tena dang gon zamba ge da chi gon ni jwa nang jim dang arang gen di gigen ge likhang ni ni lu chimu dung gor no tang ni te ni re arang ni la chuna ni tung sung ge lu chung lu ching ol ge su ri lo lang ge dang ye ji lu ma
0: tong
1: ter sim ni de ni ma te te da so ar kwa ge nang tun de ja chi ne re tang sa no khu ge ma te te khi ren sin ji lu ma dun ju ge dan di go ke de song ne de ni zong ta da gigen gu ne de ge sha wang gan ne dang ye ji lu ma na la lu chi
0: Gamma
1: 당아 주다다가 중문 우진 우득수를 호롱니다 기겐시니 따르세나 다 배칠물로 니크 갈군 걸송스
0: 야디
1: 데나 농원도 뭐 멍아든 걸는 뒤 촌이 다수 기겐 게샤와리 소르크 다소수라 로치라 탄리신지라 내 토르글은 게샤와 리누 도모드리 데나 다진 돈좀 바시코노 단디 기겐 군노 Dingy took a licander tatsa, Langaranga tatsa the Juna. That's a tanga gigans gununda, tagiganga monere, Tangaranga Tunjina, so are quaggy gigan. And there it, gigans gunu tanya dingy tennis on the tonayo, a gaze gunu, da gave it lead. Tēnu kō gīwī līgā līkā līnū gā, tā gīgē nāmbā yinā tā gīgēn zī gūgā. Tīgē tā gīgēn gā shiawā tāng līkā ndā yinā, tā ngārīm nī gā sāndā rindā gīwī līkā zirī yis. Tī yinā tā shīshūg nī shēnā jēkīl, chōngshūg nī shēnā mīrg, yinā chīnsāng, tēlā hīdīng gā mīnā tāng tā tā tā jēkī gā shē kūnā jūmī tā sūchōng kūnā gā shiawā shēnkīn tā gīgēn rī. Tēnu kū tā gīgīng gī līkā ndi tā tsīn dāshī nī lā pēnu gī līkā.
0: Nyati.
1: Tēn chī kā tā gīndi sōhār kua gī zhōng sā khurda khuay tīn jirī gā nōng nī rā sōhār kua zhōng jū gā mū gī tā chī dā rā zhī nā mūnā wā nī jū rā nā wā sū jū rī. Nā mūnā wā nī tāng nā wā sī tāng nū tārt kā mū gī chī dā rā zhī nā tsē rāng jū rī. Tsē rāng nā tā tā zhū chī tāng nūr tāng dēwā dhī tā kā. Tā tā chī nūr dēwā dhī gū nā chī dā rā zhī nā. Tā lāma mē pī kōnglū nā sāngjī shāwī tsāngi mē zhū nō. Tā ndi gīgēn gā līkān dā tā chī dā rā zhī nā gīnjī gōngkār, gīnjī xikār. Tā tā tā gīkā gāngi nā chukū, mārī gāngi nā chukū, jēkī gāngi nā chukū. Tō mār gīgēn gā shāwān dā lā tā nī tā dhikhtu yī gō nō, gōngpā lān jō nō, pējī lān jō nō. Tā rīgī nī zīn nā rā jīn zīn tāng gōngkā yī tukū nū, tā gīgīn jī kwa tīn rēs. Gī tā gīgīn zī gu nū, dēlā ngā rāng nī tā lō chūng nī zōng zī nā chukū, sō chīn nī tā tār shīn kā yī nā rā rāng nī gīgīn gī shāwān dēnū gu, tā gāmāng rā tā yīn zī gu nū. Tā ngā rāng gā tā tsī jū nā tīn rā shīn tā.
0: Nā tī tī gān lā kwa tīn chī, gō nī gīrgīn gā tā gīrgīn nā chōn jī nā. Gergini ti tarta gawar tu lo chamo zang gorni na tani Gergini lundamu maa zang gori tarta na Gergini glikandi rung chi tatsi kandari yoni na Gergini glikandi shawa lapchin chiki yini na dazungi tani Gergini goni kapda maangpo yaki yoko kwaadini shi Gergini ti hanchi nida di Gergini nanda chi zonu chu ta lopta chungdang ra tani lopchin lomandi lopchile kunu chi kyaapar chekhi gangzgna yoko samgini dazungi tani Gergini kapda rina
1: ओलो तेना दानी अछु सुसु गु जिरंद आ दा हो छोनी लोनजों तनी आ तोनजों तनी दा हो छिन तनी दा रिमजिन हिरिम दंग दाम बरम तो मानदु मु गु दा सुजों गु जिरम तिन दा सिन दा तेना सुचा छोनजों रा सुचिन थोमा गु सुचे से पान देला यंग आ छेपरी ओ गु दा छेपरी छे ओ गु जिना Chika lucha chungchung ra luchinga warni, da chu suwar kwa ngi tese na, si natsu mandak.
0: Yari.
1: Ni ina kichu ga ksanglu ga dan dang jikhtang la sukwa. Shogu maa gini mandasam maa zuk. Ni ina ku ta, chu lucha chungchung ina chu lukur da luching luma zi ina, da ngarang tindi jesang jiriz yun. Da jesang jiriz guna da chizirizi jina, da luma de, Lorin tōngu kēsā tōnsīng kāngzāga, lorin niwā kēsā kāngzāga, sāmbā kēsā kāngzāga. Yāngnā tī wūrā, yāngnā dhēw kā xīsā kāngzhokū, tē tāngwā kā jīrētā kū. Tē nā tā, tā kā lūchā chōngdōng zē nā rā tē tāng khuī tē jīntā, tā kā kā chīrjā kā nāngdōng tē yāng kāhā mīrjāga. Tāwā nī rīn zīn jēkā jūnū, dāmu kā rāma zīntā. Tēn sōng nā chī, kīgā sōchī chēkūrī nā rā, gīgē nā bā gā rā, chīgī chēpān chēkū gā dhī nā, tā sōmān dā tā kā, tā nī sōhār kua gā zhōng nī chē chī nā, nī rī rī rāngzhīn mā rā. Rāngzhīn mā rā nā, kī rāngā tā gā kā chē shūk tā mā rā. Tī tā rāngzhīn tāng tāng bā, yāng nā sōchī chēkū nā, tī sōchī gā mā gīr, tā tā yī nā mā nā, tā mā chīk. Tī tā ngā rāngā, Xianan dōnu qīngu dhārādhī jīna, sūchā chūngchōng rā sūchīng gā gīgān nāmbā gā tā, sōmān dātak gā rāngzhīn tā nī zhōng, dāni nā chū tāng, tēng gā chēpār gā hōng gā, tā gā lūchī gā mūyé tā, tā kāchī sā tōng chū. Dāni yā rā sōng nā tā sūchā chūngchōng rā sūchā chīmu nī gā wār gā chēpār, tā rāng gā yōmē gā chēpār tā rī. Rā lōngzhōng nī zhōng āchī kāng kā shukā kāshū gu dhī jī na rāng gā gā nīwā rā, rāng tūk gā nīwā nī shukā tā jē sāng yī gu. Dā tāng ārāng gā yī nā rā tāng dī dzēn zhā pēchir ngā chī gā dī dzēn dhā kār gu, tā tā lū yī nā rā tāng yī dzēn zhā lō rā nīwā rī, 소타 치모가 소타 치모가 순진나라 다 돈덩니 소타 치모 돈덩나 노른 동오라 노른 니와 값어 전덕이 이나면나 덕중라 도든
0: 여리고
1: 덕중라 도든 마시나 치즈가 춘숑거지 지나 그쵸 돈정거 소처시했던거라 소친거 소처시했던거라 뜸이라 만자나다 라라서 소중거 무게라 가수로든면 살 더 마사나다 노른 동우라 니와다 요놈이다 소중거 시했던 만주기 더 노른 쓴바 저와 통진나다 소중거다 망아드겠다 당거리죠 그게다 나른거라다 노른 동우 니와다다 인지문이야 그쵸 다군조지나 롱토꺼니와 나나 시티도 들렁고 양나 공초 최초 회자 최다고 전다는 로론 최백백고 달라서 고드 인센스 있다나다 조동난 바게다 그거 랑거긴 요한데이나 제송을 두는 동들 선이다 로는 조친 거 로는 선바 통도 있다 그럼 특은 요아체선 이던 그거 다 공초가 당아시 롱고나라 다 랑시거 롱투노 고치송부터 제송이요 되는 것도 소자 중종의 제법의 돈이 땅 아는 게 되나 근데 권씨 정우 씨에서는 있죠 대는 조카된 제재가 나니라 단도 뭔가 송지원들 군비 샤와란 게 나왔지 그거는 땅 아름 소 샤와가 정화가 군수나 내는 정화 뒤수가 군주 그때 냄비 샤와가 군수나 땅 냄바가 샤와리 주대 뒤수가 다 다 군주는 좀 그래 그러니까 소자 중종의 중 군씨 정우 씨가 제정시 소중과 무의사주 소중과 탈음 사원인주 디슈가다 제프리오 카즈리
0: 러서러서
1: 내가
0: 된다 과연치 그긴 권이 그긴 그 조소자 총정라 로친 로만디 로치시 귀지 자퍼치 희긍인 난딩이 타는 그긴 그 갑다리는 등지 렌싱 호마르 그나 양 로총은 바던 솜정은 바 너조가 그긴 그 로치기 셰트부터 저래 양 그긴 차리지 갑다리 이더머리 용을 되더나 그긴 그 다고나 샤코노 그주 조 다시 이즈간 손진 아랑 똑근이 반다 계승해 주라 디안치니 곰시 이즈 아직 계승해 주 너조가 손진 로치 챔정 총숨 간스긴 나라 그게 샤이티 땅 바빠이 고노 그 샤와즈 그리지 그긴 고나 갑다 기억아 디한치니다 연결근한데 이즈고노 다 디진트 주 젠타즈긴난자 로마즈긴난자 그렇게 그렇게 소중 그 점지라 속한된 손이나영 다 기르긴즈 그 소틱 쉐텀디야 시그르글이오 디한치니 기르긴트 그 로마다 쫑탑라 속하다 타블음데 시그르글이오 디쟁그 기르긴난데 이즈고노 다 차랑한 손이나 그 그 소틱 응이 감데 소틱 쉐텀 간탁즈 군이 드니 쉐텀 강강즈다 소칭 그 소틱 그 춘더니 반디 칩 장히르 삼그 dazungi tani gilgin kabdari na.
1: Oya. Tena di sotra shetek kakote, da sotra shetek da da sotra chungchung, sotra chimu, gangin nara sotra shetek da shinda zuure.
0: Denga.
1: Da linsan gongmane di chungun mori sotra chimu go da di gigin chimu genjik sheche gara di chungni kada maayi da ngilin tera cha chanchi nyenda.
0: Doso.
1: Tena Kuchuku sonong tawa sunjina taa sonjiga rao kargi nigan dhamuga dhiri. Dena dhila chanuga sotchak shirika mangzi songyoka. Dena dherang ngi ranga shenandunu taa ngay chuku sonong tawa sunjina suhu suwar kwa ga dhi. Suwar kwa ga dhandi gigin zena chuku, menba zena chuku, shinjiga pa. Dhamuga jomu sotchong chuku dhandamuga sonong re. Edan di sotchak shetenda taa na chuchu. 강망망 강라강신데 요스지레 되나 다지 공닝이 셰바낭지 당하는 것 다스나 은근디 모두니 흐르나 도치스누 그 단양용으라 단디낭네 만당 사람 문제레 도모즈 마라 자치위니엔 케난바다 가다비
0: 러서러서기
1: 되나 쳇땡교 호츠 군은데 도파라 추바니가 송데 주드다 셰마교레
0: 도모가다
1: 고린징글이카제리 되나 되는 거 호츠 군은데 기근이 샤워도 조 티추리
0: 뭐야
1: 도마가 샤워도 조 소추리 되나 기근가 되는 거 손튼 다 기초치라 체크하는 강 소치시 땅들 소치시 땅을 저자라 도마가 개띠 기근가 체등네 또 마소나 소치가 샤원데 나 이거 좀 좋은 거 되는 거다 소 체즈군 다 기근가 체발하더니 도마가 소파 저것도 도마가 소파 긴지능니 그쪽이나 저런이 짓은 봤송고 다 저르즈고노 사코르타 기겐고 도치 마시고네나 원정이고 다 대랑가 도치 본적 지나 다긴디 마세와가 손친이나 마세와가 손친스 보는데 거든 지지나 치겠송 야나 양 제빠는 치겠송 되네 혼적지나 아니 소마란 자는 치겠송 그게 회들시 옛나 다 원정이 원정신우가 뒤 전에 능나 무신우가 착근하고 진도나 자 되네 동 때문에는나 다른 거 기계는 대주들 이제는 다 좋지게 니지레 니지게 세타 개념 바가 좋지대라 차상한 니 니는에 가토와 무신으나 야르노니 다 비게나 니스 조한돈주 나때 니데 나때 이니 좋지고 소는 이니 또 치지 보지나 인나면나 결정이고 그게다 엄마가 종이 지슨 라 기겐 그 쳇바 뜻추 청마 송제시나 다 다주 쳇으러지나 다주 쳇고는 되게다 전혀 차상하시기리
0: 내릴
1: 데나 대랑이 셔 주는 소알과기 체리를 고마드이나 데라 치게 좋지고 다팅이 되니래 데나 쳇뜸거 소알과도 침들어지나 중라 르글니가 송제이고노 석고르트 르글은 게 좋친데 그게 희치노 도모그다 체치오누고다 알겐템들 데존나 아치 원디 공중인등장 추승거라 최성호 거기나 릉즈망안에 지켜라지 혼종지나 네빠즈 추수하던 말에메로 관지주의라 드려 마일라 주 네빠즈 느가지오 추치게 쿠고 추치게 마디게 치멘바세 땐 용즈 단누거지니 나 치즈게 통즈 나세 크스무가 마크즈게 딜라스과 가짠지주다 가짠고리 스마야 레메송사티 트치아티 뜻이나 내민들 시기 리동화들이나 칼리카포리 때는 보다 랑제망아 내치켈라지 대텐다송어
0: 어디
1: 예 지금 거든 지식은 능니다 린킨라 수정인 시와요 스탠치 마인 때문에 배영문 스킨도 모두 디난던 치더라지 지나 다다다 림부치라스 과 서르젠고 예 젠고 서르젠고 담벤디아 젠고 뭐가 린킨거를 망건데 그 정년데 시고나 다추가 댄치라 땡고가 리타라 땡치 치코테나 시가지나 미시가 그거다 다와 렘부치 이르게다 제마망가 다 추치르고가지나 통화지 비시글렌 다나 렘부치 흐서즈가 뜨고나 서트 치겠다고 지금 인증가 다 탈음트 다른 거 기긴라스 과테니 다 저거 정행게 요한테 치킨지고 예수를 얻는데 다 인치며 고게
0: 네리
1: 그게다 공가 츠킨데니 그 치르히트거지나 소아과 소중주시구나 주 통화지 비시는 대표적인 보리 중당 다 땡기라 소아때다 이어도 소중 예고 이제 좀 같이 보다 그러지나 통화지 비시는 나 통화지 비시는 때 끊니 용고가지나 통화지 비시는 때 다 주가 기계 나땡고
0: 예리
1: 뭐야 되니 다 주가 맨체다 세테그 너니 혼중지나 다 종이 진단다 니 종이 진단다 어야 대니 네트워크 니스가 러랭가 소체이 진단다 양나 맹무 인증이 진단다 다도 모게 세트 먼거 등이 나름 바짐 멘션이 세 주의 대단아 제튼 거 다다 죽은 세군 소친 로마가 로츠게 세텐데라 당원 거 소진 거 리터나 다 친구 양나 나기 세트 다트 세적의 세트 다도 모 소진 거 세트 망하요 그 당원마 세진한도 모게 소진 거 이런데 아치 긍라 긍친가 다로 처지게 나주고 단지도 못 주고 그리나 됐다고 세테 군아임 주고
0: 여디
1: 나 다불 나름 주고 다 소차가 소치게 세텐데 당이 주고 로롱이 나주고 나른 거 소치게 세텐데 배친데 뭐 찾게 나만다 데나 소어과 그 소치게 세텐데 동무 치더라도 지나 알론든 준들
0: 여디
1: 당나 미추 로롱거라 알론든 준데라 다 회진 지지 차트나 로종동나 그거 가트 그뭐 최승
0: 뭐야
1: 근데 혼족지나 제충승 로종동나 그뭐 동지 근데 사지 동세지 로종동나 그뭐 동니 되게 나 그거 론증 근데라 샤가 그런 바대온 실간 되게 샤가 들고는나 수 수어과 진진 바비나 그거 다 소등 저 속을도 소중 그 탈림다 조금은 알온젠데
0: 어디
1: 다 제제가 자스킨데로 마중나 다초 맨체네 이런 바진 중고 중고 중나 아마 마시나 좀 마시 삼죠.
0: 응응.
1: 다 제즈군은 제즈군은 농든다. 진거는